દુખી બ્રહ્મન કોઈ એકા ઘરમાં થીએ દલિત્રી હતી થીએ બાલકચીના પુત્ર ઉનકા આપુ દુઈ દંપતી સલાહ કરી જ્યેષ્ઠ બાબુ તીરાબો હર્ષઈ થયો સુ હર્ષઈ થયો મનમાં.